નીચે આપણે દબતા જા રહ્યા હા, તો એ એડી પરંપરામાં બહેના આપણને હાથી જોડ લેણા હૈ, એડી પરંપરામાં તો આપણે સમાજું મીટાણું હી ચાહીજે. ઈરે અલાવા દેખો બહેના, અગર ઘર કે માયને બેટી રૂ બ્યાવ હૈ તો પછે માતા પિતાને પહેલા એક ચીજ કી ચિંતા હો જાવે કે બેટી ને બ્યાવ કે માયને ડાઈ જો કાંઈ દેવાલા હૈ. મતલબ કે જદ બેટી કો જન્મ હુઆ જદ હુઈ આ ચિંતા બે કે મા બાપ કી શરૂ હો જાવે હૈ. ઓર સોચે હૈ કે અબે એક ડાઈજા વાસ્તે આપણને ચીજા જોડની હૈ, તો આ એક ખુશી કે બજાય એક લેન દેન રો એક હિસાબ હૈ બ્યાવ. બેટી પઢી લિખી હૈ, પગા માથે ખડી હૈ, ફેર ભી દેખા કે શાદી કે માયને બીને ગાડી દેણો પડે હૈ, સામાન દેણો પડે હૈ, ગેણા દેણો પડે હૈ, ઓર નકદી કી જકી માંગ હૈ બાતો અલગ હી હૈ. ઇયાં લાગે હૈ જિયાં કી બેટા વાળા તો બ્યાવ કર કોઈ મોટો એહસાન કર રહ્યા હૈ. દેખો બેના, શાદી કો જકો રિશ્તો હૈ ઓ પ્રેમ ઓર વિશ્વાસ સુ હી મજબૂત હોવે હૈ. તો બ્યાવ કરણો મતલબ એક મતલબ આપા બ્યાવ કો મતલબ ઓ નહીં હૈ કે ઇને મજબૂત કરણ વાસ્તે તો આપા સામાન ઓર પૈસા સુ ઓ બ્યાવ આગે નહીં બઢે હૈ. તો બહેના, કેવલ આ એક કુરૂતિ કોની હૈ સમાજ કે માયને, ઈર અલાવા બાલ વિવાહ ભી હૈ. છોટી ઉંમર કે માયને હી ટાબરિયા કો બ્યાવ કર દેણો ભી કે માયને આ સમજ વિકસિત કોની હૈ કે મારો બ્યાવ હો રહ્યો હૈ, વો જાણે કોની કાંઈ ચીજ હૈ, હે ના. તો જદ બિક માયને સમજ વિકસિત નહીં હૈ તો મતલબ ઓ તો એક નામકરણ કો રિશ્તો હોઈ ગયો, કેવલ એક રસમ નિભાવણ કો રિશ્તો હોઈ ગયો, એક ખર્ચો બચાવણ કો રિશ્તો હોઈ ગયો. તો કમ ઉંમર કે માયને ટાબરા કો બ્યાવ તો બિલકુલ હી નહીં કરની ચાહીજે. બેંક કી પઢાઈ માતે, બેંક કે સ્વાસ્થ્ય માતે ઓર અઠે તક બેંક કે ભવિષ્ય કે માતે ભી કિતો જ્યાદા બુરો પ્રભાવ પડે હૈ. બહેના, બાલપન મતલબ કી પઢન રી ઉંમર હૈ, ખેલણ કી ઉંમર હૈ, ઓર સપના દેખણ કી બેને જીવન કી બેને પૂરા કરણ કી ઉંમર હૈ. તો બહેના, બેને ઉડન દો ઓર બ્યાવ રી બેડિયા કે માયને બેને કમ ઉંમર કે માયને આપણને નહીં બાંધણો ચાહીજે. ઓર આપણને ભી આવાજ ઉઠાવણી ચાહીજે બહેના, કે અગર પરિવારમાં છોટા ટાબરિયા હૈ તો બેને કમું કમ જકે ઉચિત જકી બેન કી શિક્ષા હૈ, આવશ્યક શિક્ષા હૈ, બાત તો કમું કમ બે પૂરી કરે હૈ. ઓર ઈરે અલાવા આપણ ઓ ભી દેખા હા બેના, કે પરિવાર કે માયને જદ કોઈ કે ઘર મેં મતલબ બેટો પેદા હોઈ ગયો તો કિતની જ્યાદા ખુશી હુએ. મતલબ હર એક ને મતલબ મીઠાઈ બાંટે હૈ, ઘર ઘર મેં મીઠાઈ બાંટે હૈ, ઓર રાજી હુએ, નાચે હૈ, થાળી બજાવે હૈ, હે ના. તો એક અલગ હી તરહ કો માહોલ દેખણ મિલે. લેકિન જ્યાં હી અગર સમાચાર આયેગે કે બેટી હુઈ ગઈ, ઓ હો હો હો, પછે તો મતલબ કે પરિવાર કે માયને ચિંતા હી શરૂ હો જાવે હૈ. અટે કે પરિવાર વાળા જકા કોઈ રિશ્તેદાર આયોડા હૈ, બે ભી એક તરીકા સુતાના દેવતા વા યા બોલે હૈ, ઓ રે દેખો એમ કે તો લાણા કે છોરી હુઈ ગઈ હૈ. તો આ જકી સોચ હૈ બહેના, આ સોચ નહીં આણી ચાહીજે. બેટી તો ઘર રો ઉજાસ હૈ, બરાબર બિના અવસર મિલના ચાહીજે, ચાહે પઢાઈ કા હો, આપકા ભવિષ્ય બણાવણ કા અવસર હો. જદ હી બેના ઓ સમાજ જકો હૈ ઓ મજબૂત બનેલા, તો આપા મિલ એ સમાજ ને મજબૂત બના સકા હા. ઓર ભી સમાજ કે માયને કઈ તરહ કી બુરાઈયા ભી હૈ જકી સમાજ ને જકડીઓડી હૈ, જ્યાં કી એક છુઆછૂત ઓર ભેદભાવ ભી. બેના, ઇન્સાન રી જકી પહેચાન હૈ ભી કે કર્મ ઓર વ્યવહાર સુ હોણી ચાહીજે. પણ આજ ભી સમાજ જકો હૈ વ્યક્તિ ને ભી કી જાતિ ગરીબી કે લારે આંકે હૈ. જાતિ કે નામ માતે ભી કે ભી કે સાથે ભેદભાવ જકો હૈ વો કર્યો જા રહ્યો હૈ, જો કો બિલકુલ ભી સહી કોની. પહેલા ભી ને પૂછે થારી જાત કઈ હૈ, ઓર ભી કે જન્મ કે આધાર માતે કોઈ ને છોટો સમજે હૈ, ભી કે હાથ લગાવડી ચીજ ને ખરાબ માને હૈ. બેને મંદિર મેં યા કુવા જો કો સાર્વજનિક જગ્યા હૈ બટે ભી બેને જાવણ સુ રોકે હૈ, તો એ જગા સબ ભેદભાવ હૈ. ઇન્સાન ને ઇન્સાન સુ હી અલગ કરે હૈ. તો સમાજ બહેના તરક્કી જદે હી કરેલા જદ આ જાત પાત્રી દીવાર ટૂટેલા. તો બહેના, આપણી પરંપરામાં તો આપણી પહેચાન હૈ ઓર સંસ્કૃતિ આપણો ગૌરવ, તો ઇને સહેજણો હૈ, અગલી પીઢી તક ભી પહોંચાવણો હૈ. બસ સાથ મેં ઈ બાત રૂ ભી ધ્યાન રાખણો હૈ કે પરંપરામાં કે નામ માતે એડી કોઈ બાત આગે નહીં બઢે જીણસુ કોઈને દુઃખ ભેદભાવ ઓર નુકસાન ઝેલનો પડે. તો બહેના, આ સોચ જકી હૈ આપ ઓર આગે ફેલાઈ જો. ઓર અબ વક્ત હો રહ્યો કે થાને એક પ્યારો સો ગીત સુણાઈ દો જાવે, તો સુણા બહેના ઓ ગીત.

0: નો કા નો પતેશીલ જડલી ગામ
1: ઓ નો કાતેશીલ જડલી મે કઈ કરે જો
0: સ્કૂલ નો
1: આજ સ્કૂલ છે કઈ કરે કીધી બડે બડા પછી કાકી ને
0: સેટી બડો
1: ઓ જોકા આપડો જોકા લીગો માઈ ડાંકાર ફરીવાર કા નામ ઊંચા ઘરો બેચારી એ ભાઈ રે એ તને પ્રોગ્રામ કે શોક લાગે રે
0: ચોકો લાગે
1: એ તો કાકો એ ગાડી પૂંચે પછી ઉસકો જવાબ કરી કા એ જીસે લોમડી ખા નહી શકી લાખ પછી પર પા નહી શકી લટક રે જંગલ મેં સભી ઇકઠે ચલી ગઈ લોમડી કે કર ખટે ક્યાં હોતા હૈ
2: અંગૂર
0: અંગૂર
1: એ ડગલા
3: હા ટાટા
1: એ ભાઈ હુશિયાર હે તું બોલો એ લો
3: હેલો
0: હેલો
3: ભાઈ રામ રામ પટેલ આદુ
0: દાદી રો ખુશી રો
3: ઓ તાય હાલ ચાલ
0: ઠીક હે
3: પટેલ એડે ટરો ટોંડરો પરેશાન નાળી આવે
0: કરો
3: આ તાય સુણા પ્રોગ્રામ મે
0: મદરિયા માં ઊંટ ગાડો
3: ટાટા
1: હા બેટા
3: એ તો ઊંટ ગાડો સુની ચાવે
1: એ તું જો ને મારે બેટા
3: અચ્છા હે
4: આપરો મારવાડ બહોત ફેમસ હે ખાસિયત કઈ હે આપકે મારવાડ મે लो जी बतावा जी मारवाड़ को काम ठाडो मारवाड़ को गाणू ठाडो मारवाड़ को खाणू ठाडो मारवाड़ के संता को अखाड़ो ठाडो और मारवाड़ के धोरा में चाले ऊंट गाड़।